0: 참고로 보시기 바랍니다.
1: 오늘 샤핑 여러분 제가 거기서 쓰는 사람이셔도 내 앞에는 어느 새끼예요.
2: 고생? 기아 알겠어? 야이 뜨게 뻗대 아세요 여러분 쌈만 죽상으로만 오는 뜨게 뻗대 하는 버릇에다 무태로 나먹수잖아 오석사 이서 나한테는 이서도 졸린 얘기 안 살니
1: 아니 무태 나먹 먼저 지우는 거지
2: 뜨면 다 되나?
1: 다 되니
2: 순아, 무차 수준아 원하고 아플레 다 하나의 나빠이고 구라를 냈으니 와 퍼이나오니 구라오 아니 브라목 수준아 원하고 이제 자민자민 니엣버스 아프로 파이다 와 스와스터가라기 퍼이나오니 걸럭 수준아오 이스타 수준아리 사마자이 마믿 바나오차 컴듯 바르차 미라사 바나오차 로 어비스와스범 수준아 걸차
1: 오호 계속 말이다 이스타 수준아 시에 나이 너무 우리는 거지
2: 오니 भ्रामक र मिथ्या सूचना शेयर तथा कमेन्ट के पनि गर्नु हुँदैन शेयर गर्ने भए पनि त्यो सूचना सत्य तथ्य हो कि होइन यकिन गर्नुपर्छ त्यसको स्रोत थाहा पाउनुपर्छ नीति र फोटो मिल्छ कि मिल्दैन राम्रोसँग हेर्नुपर्छ आधिकारिक माध्यम हो कि होइन त्यो पनि थाहा पाएर मात्रै शेयर र कमेन्ट गर्नुपर्छ बुझ्यौ
0: भ्रामक सूचना नफैलाऊ जिम्मेवार नागरिक बनाऊ
3: आधिकारिक स्रोतबाट प्राप्त सूचनालाई मात्र

0: 영상으로 퍼지도록 하이.
1: 오셔도 이름이 걔가 거기 오시는 사람 오셔도 내 편이 어느새도
2: 고생 잘 알겠어.
1: 야 어떻게 버티 아시오 여러분 쌈만 죽성을 마오는 어떻게 버티 오는 버릇이다 이 탈에 남학수전 안 오셨어 이제 나한테는 이제는 전략 얘기 알잖니
3: 아니요 미차 드라마 먼저
1: 지금 이거지 근데 다 되나
3: 다 되니
1: 신아, 무차 수세나 원하고 앞으로 다 하나에만 빠이고 그걸 넥니 와 퍼일라오니 그라오 아니 브라믹 수세나 원하고 자니 니엇거스 앞으로 파이다 와 스와스터가라기 퍼일라오니 걸럿 수세나오 이스타 수세나리 사나지라이 브라믹 바나오차 컨딕 빠르차 미라사 바나오차 이래 어디스와스탐 수세나 가르차
3: 오호 계속 와이다 이스타 수세나 치에 나이 너는 우리는 가지
1: 오늘 भ्रामक र मिथ्या सूचना शेयर तथा कमेन्ट के पनि गर्नु हुँदैन शेयर गर्ने भए पनि त्यो सूचना सत्य तथ्य हो कि होइन यकिन गर्नुपर्छ त्यसको स्रोत थाहा पाउनुपर्छ मिति र फोटो मिल्छ कि मिल्दैन राम्रोसँग हेर्नुपर्छ आधिकारिक माध्यम हो कि होइन त्यो पनि थाहा पाएर मात्रै शेयर र कमेन्ट गर्नुपर्छ बुझ्यौ
0: भ्रामक सूचना नफैलाऊ जिम्मेवार नागरिक बनाऊ
4: आधिकारिक स्रोतबाट प्राप्त सूचनालाई मात्र विश्वास गराऊ